ધ્યાનને આપણે જે કોઈ ઉપરાળવે ના, નીલે તંબુવાળો બહુ નિરોગ રાખે, સ્વસ્થ રાખે, હસતા ખેલતા રાખે, હે ના. કે મેં બી કોઈ પીડ પ્રાઇઝ કી હેબા ના આવે, આ ભગવાન શું અરદાસ કરાં. ઓર આ કુછ બાતા લિખી હૈ કે અભી જકી બરસાત હોઈ અને તીંગ ઉપર આપણે કોઈ કવિ કી લિખડી જકી બાત હે બા લિખી હૈ કે ઉમડ ઘુમડ બદરા ઘણા, કે ઉમડ ઘુમડ બદરા ઘણા એર નમે દિખ હૈ છાય એર બરસો રે ઇન્દ્રદેવજી ખેત હર્યા હો જાય, કે બરસો મારી બાદળી, કે બરસો મારી બાદળી એ તપત મિટાવણ હાર, એર બાજરીઓ બળબળ ગયો થારી આસ અપાર, કે ધરતી પ્યાસી તડફતી, કે ધરતી પ્યાસી તડફતી આસમાન શું આસ, અર બરસો ઇન્દ્ર દેવ અબ મિટાઓ સગળી પ્યાસ, કે બરસ બરસ હે ઇન્દ્ર દેવા સુખી દરા હિલોરા લેવા, આસ લગી થારી કૃપા રી અબ તો દયા કરો હે દેવા. ઇન્દ્ર દેવતાજી જે કહે બે દયા કર દીસા, કઈ જગ્યા મેં આપણે જકી બિરખા વા હોઈ હૈ, ઓર આપણે સુરતગઢ આસપાસ હૈ, સુરતગઢ ઉપર ભી બરખા જકી વા હોઈ હૈ. તો આ એક બઢિયા બાત હૈ, યા તો મોસમ જો કોઈ વિભાગ વો પહેલે ચેતાણ લા રહ્યો કે બરખા જકી હવા આણ લા રહી હૈ, ઓર માનસૂન જો કોઈ હૈ વો લગભગ આપણે આસપાસ સક્રિય હો ગયો, તો બરખા જકી હવા હોસકે આનાલ ટેમગામાં ભી આપણને વરસા જકી બરસાત જકી હવા અઠા હોસકે, ઓર આપણા જે કામ ધંધા ભી બરસાતને દેખતા થકા મિડા સાહેબ થોડા સા સંભાળના જરૂરી હૈ. ઓર બી યા બરખા જો ટેમ હૈ ના, તો ભાઈ લોગા શું એક પ્રાર્થના અરદાસ નિવેદન નિવેદન આ વાત કરા કે આપણા જકા રૂંખ જકા હૈ ના બે લગાના જરૂરી હૈ. અબ જદ ગરમી આ જાય ના, તો બે ટેમ ઠા લાગે કે આપણને દરખતાંગી રૂંખાંગી જકી કિંમત કી હૈ, બાંગી જકી ઉપયોગીતા કી હૈ, આપણને કિતા જરૂરત હૈ બાંગી. તો એ વાસ્તે અબ જે મોસમ જો કહેવાય બરખા ગયા નહીં, તો રૂંખ લગાણું જરૂરી હૈ, ક્યોંકે વો એક પુનગો કામ ભી હૈ. ઓર મિનખ જકો હૈ વો અગર રૂંખ લગાસી તો બીંગા ફાયદા જકા હૈ ભી, આપણે મિનખ જાત નહીં જકા જીવ જંતુ હૈ, પક્ષી જકા હૈ, પખેરું જકા હૈ, બને ભી મિલેગો, ઓર હરિયાલી જકી હૈ વા બડી હરી ભરી હોજેગી, ઓર આપણે કે હૈ કે પર્યાવરણ મેં ભી સુધાર હોયગો, હે ના. અબ પુનગો કામ હૈ તો આપણને સગળાને રળગે કરનો ચીએ સા. ઓર બીયા ભી એક આપણે હિંમતસિંહ ઉજ્જવલ હૈ બાંગી ચાર લાઈના હૈ કે મિડા સાહેબ કે જગ બાદળરી ગોદ શું, કે જદ બાદળરી ગોદ શું છૂટે જીવણ બૂંદ, કે જદ બાદળરી ગોદ શું છૂટે જીવણ બૂંદ, અર સીપ તણે ઉણ સુરંગ મેં ઓપે આસન રૂંદ, કે જો આવે જગત મેં અર જાવે નિશ્ચય જાણ. બિલકુલ જાણો તો એક વાર નિશ્ચિત હૈ સા, હે ના. અર ધરતી માથે ચાર દિન મિનખ હોય મહેમાન, કેટલી સ્યાણી સુણી ફૂટરી બાત લિખી હૈ કે મિનખ જો કહે વો ચાર દિન કો મહેમાન હૈ. ઓર ચાર દિન ગી મહેમાન વાજિગમ આપણ કી હૈ કે અચ્છા કામ કરના ચાહીએ, ને સ્નેહ પ્રીત જકી હૈ બા બાંટણી ઓર બધાણી ચાહીએ સા. ઓર ધરતીને હરિયો ભર્યો બનાને કે લીએ ભી આપણા જકા નિયમ નિયમ જકા બણે હૈ ભી આપણ કરના ચાહીએ સા. મેલ માંડ્યો મીડા સાહેબ એ વાસ્તે થારો મોકલો સારો ધન્યવાદ. ઓર ગામ બારા ટીકા રાયસીનગર શું આપણા નિતવંદ્યા શ્રોતા હૈ ધર્મપાલ ભારતી, કૃષ્ણા ભારતી, વિશેષ ભારતી, અંજના ભારતી, ઓર અંગસાગ હૈ રમેશ સર બઢિયા. ઓર આ લિખ્યા કે વાત તો આઈ ભી એક આપણે કોથ માંડ્યો હૈ ના, તો આ લિખી હૈ કે કાળી કલાયણ બાદળી. વાહ ભારતી સાહેબ, કે કાળી કલાયણ બાદળી અર માર દડુકા વરસી. બિલકુલ વરસી સા, કે તપતી ધરતી તીસ મરે અર ગાવે માન ખો નરસી, કે મારે તો હૈ છાંટો છિડકો. અચ્છા બિલકુલ બુંદાબાંદી હોઈ હોશી આપણે રાઈસનગર કે આસપાસ બારા ટીકા કાની ભારતીજી. ઓર આગે ભી લખી હૈ કે મારે તો હૈ છાંટો છિડકો, ઠંડો બાયરો બાજે અર ઉત્તર દિશા મેં ચમકે બીજળી અર મુદ્રો મુદ્રો ગાજે, કે રોહી ગાજી નાવર નાયા સાગે છાણા મારે લખ દાત રામજી થાને દેવા સગળા ગો કારજ સારે. કે બાત એસા બડી ફૂટરી વાત લિખી હૈ ભારતીજી. ઓર આગા લિખે કે ચોપાલ સુણ લાગ રહ્યા, હાજી બસ એતો કિણો ચવા કે બાજણ દો ગીતા કા ગમસાણ મને ઘણો દાયા વસા. બિલકુલ મોકળો સારો ધન્યવાદ. ઓર બિયાં થે નિતવંદ્યા શ્રોતાઓ, ઓર થારલા ભજનાંગા ભી કઈ વાર ધમાલ વાજી કરે, ક્યોંકા થી આકાશવાણીગા એક લોક ગાયક કલાકાર હો, ઓર બડા ફૂટરા ફૂટરા ભજન જકાય ભી ગાય કરું, હે ના. મેલ માંડ્યો આપણે એ વાસ્તે થારો મોકલો સારો ધન્યવાદ. સેક્ટર 67 મોહાલી ચંડીગઢ શું ટીડી મલ્હોત્રા, રિતિક મલ્હોત્રા, પ્રતિક મલ્હોત્રા, અનિલ શર્મા, જયવીર સિંહ, ડોક્ટર અમનદીપ, ઓર કાળકા શું શુભચંદ્ર બજાજ, સાહિલ બજાજ, બિટ્ટા બજાજ ભી આપણે ત્યાં મેલ માંડ્યો હૈ. ઓર આ આપણે કી હૈ કે સદાંગી ભાંતિ અંગ્રેજી ગમાં હિ માંડ્યો સા. આ લિખ્યું હૈ કે થારા શું એક મારી પ્રાર્થના હૈ કે મારે ઈ મેલ કે ઉપર કોઈ એક ગીત જકો હૈ વો જરૂર સુણાઈયો, ઓર મેલ જકો હૈ વો બિલકુલ આપણે કી હૈ કે એ પ્રોગ્રામમાં તો આપણે પ્રતિક્રિયા જકી હૈ વા મલ્હોત્રા સાહેબ વાંચી કરાં. ઓર ગીતા જો કો કામ હૈ વો કી હૈ કે આપણે ફરમાઈશી જો કો કાર્યક્રમ

પુરી અશ્વંગ સા ગહે એ લિખે કે રામ રામ સા બિલકુલ થને ભી મોકલી સારી રામા શ્યામા ઓર આગા લિખ્યો કે થારે શું એક નિવેદન હૈ કે યા તો કથે પત્રને શામિલ કરો યા ફિર બોલ કે કહે દિયા કરો કે ઈમેલ હી શામિલ કરાંગા નહીં સા અહીંયા નારાજ ના હો થે રુસે કરો ના સોની સાહેબ આપણે મેલ જ કહે બે ભી શામિલ કરાં પત્ર ઉતરગમાં ઓર પત્ર જ કહે બે ભી શામિલ કરાં ઓર સંદેશ જ કહે બે ભી શામિલ કરાં સા ઓર યા રુસે કરો ના થારા જગા કાગજ હૈ બે લગભગ હું શામિલ કર લે કરું દૂસરા કાર્યક્રમ મેં ભી શામિલ હો જાય બે આગા લિખે કે મે કે જો કો કાગજ ના લિખા ઓર દૂસરા અચ્છા તો કાગજ લિખે કરો સા લિખે કરો હા ના આપણી પુરાણી રીતિ હૈ તો ઇન છોડો ના કાગજ થારા શામિલ હો ગયા ઓર આગા લિખે ગીતા ગજરા મેં બેજડા જગા કાગજ હૈ અનુરોધ ગીત હૈ બે ભી શામિલ કરે કરો પત્ર મારો કે શામિલ જો કહે વો જરૂર કરો નહીં તો બંધ કર દેંગા યા ના કરો સા થારો કાગજ જો કહે વો શામિલ હો ગયો થારી શિકાયત લગભગ દૂર હોગી સા સોની સાહેબ મંડી ગોલવાળ સિંહ બ્રિજલાલ ચૌહાન નીરજ કુમાર ચૌહાન ભી આપણા થી કાગજ માંડ્યો હૈ નિતવંદ્યા શ્રોતા હૈ એ લિખે કે પત્ર તો ચોપાલ કાર્યક્રમ પેશ કરતા ના મારા કાને શું ઘણી ઘણી રામા શ્યામા ઓર આકાશવાણી કોટન સિટી કા સગળા સ્ટાફ ને ભી ઘણી ઘણી મોકલી મોકલી રામા શ્યામા બિલકુલ સાથ હને ભી મોકલી મોકલી રામા શ્યામા આગા લિખે કે ચોપાલ કાર્યક્રમ બડો બઢિયા ચાલણ લાગ્યો હૈ એમાં જીતે ભી થે ગીત ભજન સુણાવો નાટક સુણાવો પશુધન કા બારામાં જેકી જાણકારીયાં દો બે મને દાયા વૈસા તો થારો ભી મોકલો સારો ધન્યવાદ ઓ કાગજ આપણા થી પુગ્યો હૈ ગામ બહલોલ નગર સિંહ લિખણ વાળા હૈ પટવારી રામ બેનીવાળ રાધા ઓર સંદીપ એ બી કે કાર્યક્રમ જો કહેવું મને આછો લાગે સા પણ ક્યો ના પા એક ગીત સુણ લ્યા લ્યો સુણો સા